ડુખ્યા સુખ્યા દીહડા ગુઝારે છડ્યા સી, કે નથા વિસરન કે વિસારે છડ્યા સી. દુખ્યા સુખ્યા દીહડા ગુઝારે છડ્યા સી, કે નથા વિસરન કે વિસારે છડ્યા સી. રોણ જી આદત ત કોન હુઈ અખડીન કે, પર રુણા સી ત રાજ બરવાડે છડ્યા સી.